ગ્રામ ભારતી કાર્યક્રમ સુણવાવાળા સગળા શ્રોતાઓ અને સગળા હી કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ, આપે અણ સમયરે માઈને રોજાણારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો રે સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો. કિસાન ભાઈઓ, આજ આપે આપની ચર્ચા માઈને વાત કરોલા ગરમીઓમાં પશુઓને તાપઘાત કીકણ વસામણો સહી છે અને સાથે કિસાનોની બાતા માઈને બી ચર્ચા કરોલા વણમાએ આપે ચર્ચા કરોલા કૃષકો રી આર્થિક સ્થિતિ સુદૃઢીકરણ રા સૂક્ષ્મ આયામ કઈ કઈ હોવે હે અને સંબંધ માઈને. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપરો સ્વાગત હે. અપરા દેશમાં પશુપાલન ગ્રામીણ ક્ષેત્રોમાં નિવાસ કરનારવાળા લોકો રે લીએ આજીવિકાનો મુખ્ય સાધન હોવે હે. ઓપરા વાતાવરણમાં કઈ પરિવર્તન હોણો સામાન્ય વાત હે. અણ કારણે ઓપોને મોસમરા પરિવર્તન રે અનુસાર પશુઓનો પ્રબંધન કરનારી આવશ્યકતા હોવે હે. વાતાવરણમાં પરિવર્તન જણમાય શરદી ગરમી વર્ષાકાલ આદિ શું પશુઓમાં તનાવ ઉત્પન્ન હોવે હે. ગ્રીષ્મ ઋતુમાં ઓપરા પ્રદેશમાં વિશેષ ધ્યાન દેનારી આવશ્યકતા પડે હે. કોઈ કે અટે ગરમી બહુ અધિક હોવે હે ઓર લંબા સમય તક રહેવે હે. અટે ગરમીઓમાં તાપમાન 50-52 ડિગ્રી રે પાર જાવે હે. જણમાં દુધારુ પશુઓમાં દુગ્ધ ઉત્પાદન અસામાન્ય રૂપસું કમ હો જાવે હે ઓર પશુઓમાં વિભિન્ન પ્રકારની પરેશાનીઓનો સામનો કરનો પડે હે. કિસાન ભાઈઓ ઓર પશુપાલક ભાઈઓ, તાપઘાત કાઈ હોવે હે? આ એક આપાતકાલીન સમસ્યા હે. જો કે વાતાવરણમાં તાપમાન પરિવર્તન ઓર પશુઓ રે તંત્રિકા તંત્રમાં બદલાવરી વજહ સો શરીરો તાપમાન આકસ્મિક બઢ જાવે હે. જણે તાપઘાત યા હીટ સ્ટ્રોક કહા જાવે હે. પશુપાલક ભાઈઓ, પશુઓમાં લૂ ઓર તાપઘાતરા જો લક્ષણ હોવે હે વૈકણ તો ગ્રીષ્મ ઋતુરો પ્રભાવ લગભગ સભી પ્રકારે જાનવરોમાં દેખો જાવે હે. પરંતુ સબસુ અધિક પ્રભાવ નવજાત પશુ ગાય ભેંસો ઓર મુર્ગીઓ પર હોવે હે. આ ભેંસરા કાળા રંગ પસીનારી કમ ગ્રંથિઓ તથા વિશેષ હાર્મોન રે પ્રભાવ રે કારણ હોવે હે. પશુઓરો આહાર ગ્રહણ ક્ષમતા કમ હો જાણું દુધારુ પશુઓરા દુગ્ધ ઉત્પાદનમાં કમી હોણું નાકસુ ખૂન નીકળનારું ઓર પતલી દસ્ત લાગવારી આંખ વ નાક લાલ હોણો જીભ બહાર નીકળે જાવે હાફે ઓર હૃદયની ધડકન બી તેજ હો જાવે હે. બેચેની હોણું અત્યધિક લાર બેણી ઓર મોર આસપાસ જાગ આવણા પ્રજનન ક્ષમતા કમ વેણી અણ મોસમમાં ભેંસો વ શંકર નસ્લરી ગાયોરી પ્રજનન ક્ષમતા કમ હો જાવે હે. પશુપાલક ભાઈઓ, પશુરા દૂધમાં વસા ઓર પ્રોટીનરી માત્રા કમ હો જાણો જણસુ દૂધની ગુણવત્તા ભી પ્રભાવિત હોવે હે. ગાભીણ માદા પશુઓમાં ગર્ભરો ગીર જાણો ભી અનરો એક કારણ હોવે હે. પશુરો વ્યવહાર અસામાન્ય હો જાવે હે. નર પશુરી પ્રજનન ક્ષમતા ઘટ જાવે છોટી બછડો બછડિયામાં મૃત્યુદર બઢ જાણું